આ પેટ્યુન કર્યું છે 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, જ્યેષ્ઠ દિનાંક 13, શક સંવત 1948, એટલે કે તારીખ 3 જૂન 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રામાં હું સમીર પંચોલી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હે।
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ सूर्यघर.gov.in पर।

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ્સ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરતમાં થયેલા અકસ્માતમાં જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં ખેતી મદદનીશ તરીકે પસંદગી પામેલા યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કર્યા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખેડૂતોને કેમિકલ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા

0: સાદગીપૂર્ણ સમારોહમાં પ્રતિકરૂપે 21 યુવાઓને નિમણૂંકપત્ર એનાયત કરાયા, જ્યારે 415 યુવાનોને ઇમેઇલ દ્વારા નિમણૂંકપત્ર પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે જનસંપર્ક કાર્યાલયના કામની સમીક્ષા કરી. આ કાર્યાલયની વ્યવસ્થાથી પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત હોવાનું શ્રી રાવે જણાવ્યું હતું.
1: ગાંધીનગર ખાતે

0: ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે. એને મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના ત્યાંથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ ત્યાં બેસે છે અને એને પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય.
1: રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ કેળવવા સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા રાજ્યની 34,000થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના પથદર્શક સૂચનો મુજબ રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કીટ્સમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિવિધ સાધનોનો સમાવેશ કરાયો છે, જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સના વિવિધ આધુનિક સાધનો ઉપલબ્ધ કરાયા છે. અમદાવાદની સાબરમતીને સ્વચ્છ કરવાના અભિયાનનો આજે બીજો દિવસ છે. આજે નદીના વિવિધ વિસ્તારોને લોકભાગીદારી સાથે સ્વચ્છ કરાશે, જ્યારે ગઈકાલના પ્રથમ દિવસે આ મહાઅભિયાનમાં 7,500 કરતા વધુ લોકો જોડાયા હતા અને 68 ટન જેટલો કચરો દૂર કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદના મેયર હિતેશ બારોટે વધુને વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
2: આ સફાઈ અભિયાનની અંદર અમદાવાદના દરેક નાગરિકો જોડાય, એનજીઓ જોડાય, સાંસ્કૃતિક સંસ્થાઓ જોડાય, ધાર્મિક સંસ્થાઓ પણ જોડાય, તે માટેની મારી દિલથી આપ સૌને માગણી છે. પોતાના મહોલ્લાથી શરૂઆત કરી પોતાનો મહોલ્લો સફાઈ રહે, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે એ પણ આ જરૂરી છે. એક પેડ મા કે નામનું અવશ્ય લગાવીએ અને પોતાના જોડે વૃક્ષ ના હોય તો કોર્પોરેશનની એપથી પોતે વૃક્ષ મંગાવે અને પર્યાવરણનું જતન માટે સારામાં સારા વૃક્ષ લગાવે એ જ પ્રાર્થના.
1: કચ્છના રણમાં વછરાજ ધામ ખાતે ટ્રેક્ટર લઈ દર્શન કરવા ગયેલા યાત્રાળુઓ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદમાં ફસાઈ ગયા હતા. જો કે પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે ધસી જતા તેમને ઉગારી લેવાયા હતા. દર્શન માટે ગયેલા 17 જેટલા ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા અને હેમખેમ પરત લવાયા હતા. મગના ટેકાના ભાવે ખરીદીને લઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત કેન્દ્ર ખાતે નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે ધનસુરા ગ્રામ પંચાયતના કર્મચારી આકાશ ખાંટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
3: ગુજરાત સરકારશ્રી દ્વારા ઉનાળુ મગ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી તારીખ 27/5/2026 થી શરૂ કરવામાં આવી છે. આગામી 10 જૂન 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે. નોંધણી કરવા માટે 7/12ના ઉતારા, તલાટી કમ મંત્રી પાસેથી મેળવેલ પાણીપત્રકનો દાખલો, બેંકની પાસબુક, આધાર કાર્ડ લઈ જઈને નજીકના ઈગ્રામ કેન્દ્ર ખાતે જઈને નોંધણી કરી શકાય છે. ફિંગર આપવાની હોવાથી અરજદારે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
1: પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 4,15,000થી વધુ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ તપાસ દરમિયાન 426 બાળકોમાં જન્મજાત હૃદયરોગનું નિદાન થયું છે. કુલ 70,700 બાળકોમાં જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, વિવિધ રોગો અને વિકાસમાં વિલંબ જેવી સમસ્યાઓ જોવા મળી હતી. તેમાંથી 40,580 બાળકોને વધુ સારવાર માટે અન્ય રીફર કરવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા 5 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50-60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. રાજ્યના હવામાન પર હાલમાં 3 સિસ્ટમો સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું.
4: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50-60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए. आने वाले 24 घंटे मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2-4 डिग्री की गिरावट का पूर्वानुमान है. केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड पूर्वानुमान है.

0: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેઝ ગામના સીતાબેન પટેલે મશરૂમની ખેતી દ્વારા આત્મનિર્ભર મહિલા શક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાગાયત વિભાગના યોગ્ય માર્ગદર્શન અને સહાયથી સીતાબેન મશરૂમની ખેતીમાં સારો નફો મેળવી રહ્યા છે. સાંભળીએ તેમનો પ્રતિભાવ.
1: મશરૂમની તાલીમ આપવામાં આવી છે તો અમે મશરૂમની ખેતી કરતા છે એટલે અમે આ વેચાણ ચાલુ કરી દીધું છે અને ગામમાં પણ ઓર્ડર આવે તેમ અમે આપીએ છીએ કે વેચાણ પણ સરળતાથી થઈ શકે અને અમે આમાં જ મશરૂમની ખેતી એવી સારી લાગી.
0: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામના આશીષ હળપતિએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય દ્વારા લોન મેળવી 3 વર્ષના ટૂંકા ગાળામાં સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાના હસ્તે તેમને એવોર્ડ અને 2 લાખ રૂપિયા સાથે સન્માનિત કરાયા હતા. આશીષ હળપતિની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ છે.
2: સ્ટાર્ટઅપ માટે અમને પીએમજીપી સ્કીમનો લાભ લીધેલો હતો, જેમાં 22 લાખની લોન હતી અને 7.5 લાખની સબસીડી મળેલ છે. ત્યાર પછી એક્સપેન્શન માટે અમે આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લીધેલો છે, તેમાં 22 લાખની લોન અને એના ઉપર 7.5 લાખ સબસીડી મળેલ છે. 2025માં અમે STSC હબ સ્કીમનો લાભ લઈ 67 લેખ્સની લોન કરેલ છે.
0: ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન GSFA દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. વર્ષ દરમિયાન ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશને પ્રોત્સાહક કામગીરી કરેલ છે તેવા જિલ્લાઓને તેમજ વર્ષ દરમિયાન GSFA ક્લબ ચેમ્પિયનશીપમાં અંડર 13, અંડર 15, અંડર 17, સિનિયર વિમન, સિનિયર મેન્સમાં 1 થી 4 નંબર પર રહ્યા છે તેમને એવોર્ડ અને ઇનામ એનાયત કરાશે. બેસ્ટ રેફરી, બેસ્ટ કોચ, નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સનું પણ સન્માન કરાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બારડોલી પાસે ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનો પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી વારસદારોને 2-2 લાખની સહાયની જાહેરાત. મુખ્યમંત્રીએ ખેતી મદદની સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. રમતગમત પ્રત્યે રૂચિ વધારવા સરકારી શાળાઓમાં 34,000થી વધુ અત્યાધુનિક સ્પોર્ટ્સ કીટ એનાયત કરાઈ. અચાનક વરસાદ અને વાવાઝોડાને કારણે કચ્છના રણમાં દેવદર્શન માટે ગયેલા 17 ફસાયેલા લોકોને પોલીસે ઉગાર્યા. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદ ખાતે વાર્ષિક પુરસ્કારો અને સન્માન સમારોહ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ. ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. એક અહેવાલ સાંભળીએ.
1: भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध है, विशेषकर ऊर्जा और व्यापार के क्षेत्र में. इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा कई क्षेत्रों में सहयोग और गहरा होगा. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बातचीत के दौरान दोनों पक्ष आपसी हित के क्षेत्रों में सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा करेंगे, जिनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाएं, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा शामिल है. वेनेजुएला का प्रतिनिधिमंडल ऊर्जा, दवा और ऑटोमोबाइल क्षेत्रों से जुड़ी सुविधाओं का करेगा. इस यात्रा का उद्देश्य सहयोग के अवसर को तलाशना और भारत की तकनीकी तथा औद्योगिक क्षमताओं के बारे में जानकारी हासिल करना है. दीपेंद्र और ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से अर्जुन शर्मा.
0: કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા ડીકે શિવાકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાંજે 4 વાગે બેંગલુરૂના લોકભવનમાં શિવાકુમાર અને નવા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શ્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ શિવાકુમારને મુખ્યમંત્રી બનાવાયા છે. દરમિયાન કોંગ્રેસે કર્ણાટકના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને કોંગ્રેસ કાર્યકારી સમિતિ CWCમાં નિયુક્ત કર્યા છે. આ નિમણૂંકને પાર્ટી નેતૃત્વ દ્વારા એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે એક મહત્વપૂર્ણ રાજકીય સંક્રમણ દરમિયાન તેના કર્ણાટક એકમમાં સ્થિરતા અને સંકલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સુરતમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સુરતના બારડોલી શહેર નજીક મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનની 2 બસો અથડાતા 8 લોકોના મોત થયા હતા અને 15થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પરણિત દીકરીઓને કરૂણાપૂર્ણ નિમણૂંકો નકારી શકાય નહીં. અદાલતે જણાવ્યું કે પરણિત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવી એ સ્પષ્ટપણે મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય રીતે અયોગ્ય છે. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે અલ્હાબાદ વડી અદાલતના આદેશને રદ કરતા આ અવલોકન કર્યું હતું. વડી અદાલતે જણાવ્યું હતું કે પરણિત દીકરીને કરૂણાપૂર્ણ નિમણૂંકના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં સામેલ નથી. કરૂણાપૂર્ણ નિમણૂંકમાં જો કોઈ કર્મચારી સેવા દરમિયાન મૃત્યુ પામે છે અથવા તબીબી કારણોસર અકાળે નિવૃત્ત થાય છે તો સરકાર પરિવારના સભ્યને રોજગાર આપે છે. સર્વોચ્ચ અદાલતે એક મૃતક ઉદ્યોગપતિની પરણિત પુત્રી દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી કરી હતી. તેણીએ કરૂણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાનના વેપારી તરીકે નિમણૂંક માટેના તેના દાવાને ફગાવી દેતા વડી અદાલતના આદેશને પડકાર્યો હતો. મહિલાએ 2019ના સરકારી આદેશને પડકાર્યો હતો, જેમાં પરણિત દીકરીઓને પરિવારની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોચ્ચ પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સને મજબૂત બનાવવા અંગે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ આદિજાતિ ગૌરવ ઉજવણી 2026 હેઠળ યોજાઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ બેંગલુરૂના ભારતીય વિજ્ઞાન સંસ્થાનના નેનો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદઘાટન પણ કરશે. તેઓ દેશના વિવિધ ભાગોમાં સ્થિત એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓમાં સ્થાપિત 75 અવકાશ પ્રયોગશાળાઓનું પણ ઉદઘાટન કરશે. આ પરિષદમાં 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરવામાં આવી છે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થા ભારત અને જર્મનીના લોકો વચ્ચેના સંપર્ક અને સંબંધોને મજબૂત બનાવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ આસામના મુંગા રેશમ માટે મિશન સ્નેહજોરીનો આરંભ કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આસામના વિશિષ્ટ મુંગા રેશમ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ઉચ્ચ મૂલ્યવાળા કાપડ ક્ષેત્રમાં વિકસાવવાનો છે. આ મિશન રેશમ ઉત્પાદનથી લઈને વણાટ, પ્રચાર પ્રસાર અને નિકાસ પ્રોત્સાહન સુધીની સમગ્ર પ્રક્રિયાને મજબૂત બનાવશે. મહિલા ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે ટાઉન્ડનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને

ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. એલિસ કેપ્સીને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જળ જીવન મિશનના બીજા તબક્કા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષિત શુદ્ધ પીવાના પાણીની સપ્લાયને મજબૂત બનાવવા માટે અરૂણાચલ પ્રદેશ, ઝારખંડ, તમિલનાડુ, નાગાલેન્ડ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. જળશક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા દરેક ગ્રામીણ ઘરને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનો છે. જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જળ જીવન મિશન ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યું છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણી મેળવવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.

0: જિલ્લામાંથી 14.16 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના સમાચાર અને સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલઝી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર આજે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે. જર્મની થઈને હવાઈ મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત આજથી નાબૂદ કરાઈ ભારતે નિર્ણયનું સ્વાગત કર્યું. અને મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ત્રીજી T20 મેચમાં ભારતને 6 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે સુમન કલ્યાણપુર અને મુકેશના સ્વરમાં સાથી ફિલ્મનું ગીત. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર નૌશાદ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
3: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
4: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની. દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ અશોકા ધ ગ્રેટ અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન શેરવાની ઇન્ડો વેસ્ટર્ન સૂટ્સ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન અશોકા ધ ગ્રેટ નવરંગ સિનેમા રોડ રાવપુરા વડોદરા

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.
1: આજ કે ફનકાર કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી. યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
6: હેલો વિવિધ ભારતી,
1: બોલો બોલો.
6: હા, જય શ્રી કૃષ્ણ.
1: જય શ્રી કૃષ્ણ. કોણ વાત કરો છો?
6: હા, ખાલીથી મનીષા વાત કરું છું.
1: બોલો બોલો મનીષા બેન, કેમ છો?
6: હા,
1: કયું ગીત સંભળાવી આ વખતે તમને?
6: આ વખતે 100 વર્ષ કી જિંદગી સે અચ્છે હે પ્યાર કે દો ચાર દિન.
1: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું મનીષા બેન. તો શું છે, ઉનાળામાં કેમનું કામકાજ ચાલે છે?
6: ગરમી છે, ઘરની બહાર નીકળાતું નથી.
1: ઘરની બહાર નથી નીકળાતું, પણ ઘરની બહાર તો તમે ના નીકળો, પણ રસોડામાં તો જવું પડે ને. પંખો ચાલુ કરીને કરો તો ગરમી તો ખુબ લાગે ને.
6: હા હા, ગરમી તો લાગે જ ને.
1: બરાબર છે. તો મનીષા બેન, વેકેશન માં કઈ જવાના કે નહીં?
6: ના, હમણાં તો હાલ પૂરતું ક્યાં નથી જવાનું વેકેશન માં, ગરમી જેટલી પણ છે એટલે. અને અમારું પ્લાનિંગ હોય ને વેકેશન માં, તો છોકરાઓની નાતાલની, ક્રિસમસ ની રજા હોય, કાં તો દિવાળીનું વેકેશન હોય ને, એવા ટાઈમમાં જ અમે બહાર જઈએ છીએ.
1: બરાબર. અને ત્યારે ઠંડક પણ હોય.
6: હા હા, ત્યારે ઠંડક
1: પણ હોય, મજા આવે.
6: હા, ત્યારે મજા આવે એમ પણ અમને.
1: બરાબર છે. પણ આ છોકરાઓ મામા ને ત્યાં કેવું જતા નથી, નાની ને ત્યાં?
6: ના, કઉ છું પણ કે છે કે ના, તું આવે ને તો જ જઈએ એમ. બાકી અમારે નહીં જવું, એકલા નહીં જવું. હવે છોકરાઓ કેવા થઈ ગયા છે, મમ્મી પપ્પા વગર નહીં જવું એમને.
1: તો તમારે આંટો મારી આવવાનો ને, થોડો ફ્રેશ થઈ જવાય.
6: હા હા, એ તો બરાબર છે. એવું તો પાછો શનિ રવિ નજીક માં છે એટલે પછી જઈ આવીએ જ છે એવી રીતે. તો
1: બરાબર છે, નજીક માં હોય એટલે રહેવાની ઈચ્છા ના થાય, સાંજ પડે ઘર દેખાય.
6: હા હા, બસ છોકરાઓને એવું છે, સાંજ પડે એટલે હવે ચલો ઘરે જતા રહીએ એમ.
1: સારું સારું મનીષાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું.
6: ઓકે, થેન્ક યુ.

0: હેલો વિદ ભારતી.
1: હેલો વિવિધ ભારતી.
0: હેલો વિદ ભારતી, કોણ વાત કરો છો?
1: હા જલ્દભાઈ, અયુબભાઈ વાત કરું સાહેબ વાઘરાની.
0: અયુબભાઈ,
1: હા આપડે બે દિવસ વાત થઈ ગઈ છે આપણી.
0: બે, હા વાત થઈ ગઈ છે, બરાબર છે. વાઘરા વાઘરા નહીં,
1: વાઘરા
0: બરાબર છે. કયું ગીત સંભળાવીએ આ વખતે?
1: મારે ખૂન ભરી માંગ થઈનું ગીત સાંભળવું છે સર.
0: કયું?
1: જીને કે બહાને લાખો હૈ, જીના તુઝકો આયા હી નહીં, કોઈ ભી તેરા હો સકતા હૈ, કભી અપના આયા હી નહીં.
0: બહુ સરસ ગીત છે, મને પણ ગમે છે આ ગીત તો.
1: મસ્ત ગીત છે, સારું ગીત છે સર.
0: હા તો અયુભાઈ, હમણાં શું ચાલે છે વાગરામાં? એકો ગરમી કેવી છે?
1: ગરમી તો સર વાત છોડો, બહુ ગરમી છે,
0: બહુ ગરમી છે નહીં?
1: ગરમી છે પડી લગભગ.

0: પણ ચાલે છે, બધું ભેગું થઈ ગયું છે.
1: લગનમાં જવાનો કંટાળો આવે ઘણી વાર,
0: કંટાળો આવે સર, પણ રિલેશનમાં હોય તો જવું પડે.
1: જવું પડે, સાચી વાત છે.
0: હા,
1: તો એવું ભાઈ,
0: ક્લોઝ રિલેશનમાં હોય તો જવું પડે.
1: હા, તમે શું કામ શું કરો છો?
0: સર મારી દુકાન છે. પાન પડી ગઈ, છોકરાઓના પડી કા છે.
1: બરાબર બરાબર, ઠીક છે. તો અયુબભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ અને મળીશું પાછા.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો, કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી, નમસ્કાર સર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
2: હરિધામ ચોકડાથી દરજી મહેશ બોલું સર.
1: બોલો બોલો મહેશભાઈ, કેમ છો?
2: બસ મજામાં. તમે કેમ છો?
1: બસ અમે પણ એકદમ મજામાં છીએ. તમે કહો, આ ગરમીમાં કેવું છે ચોકડામાં?
2: ગરમી તો બધે જ છે. તો પછી
1: ખાસી ગરમી છે નહીં?
2: બહુ ગરમી.
1: બરાબર,
2: બહાર નીકળે ના, એક થી ચાર.
1: તો મહેશભાઈ, બહાર નીકળવાનું થાય તો શું કરો તમે? કે નીકળતા જ નથી?
2: નીકળવું જ પડે. નીકળવાનું થાય તો નીકળવું જ પડે ને. પછી તો ગરમી સહન કરવી જ પડે.
1: પછી કઈ કાળજી લો છો કે નહીં? મોઢા પર બાંધવાનું કે પાણી વધારે પીવાનું?
2: પાણી તો પીએ.
1: બરાબર. મહેશભાઈ, કયું ગીત સંભળાવ્યું આ વખતે?
2: જેસી કરની વેસી બની છે ને.
1: કયું? એ જ ટાઇટલ સોંગ. ચોક્કસ સંભળાવીશું મહેશભાઈ.
2: બધા ફ્રેન્ડ ના નામ લઈ લો.
1: હા, લઈ લો.
2: શિલ્પા માસી છે, વિરેન્દ્ર છે, અક્ષાબેન છે, મનોજ છે, હરીશભાઈ છે, સુરેશ.
1: બરાબર છે. તો મહેશભાઈ, આ બધા ફોન લગાવે કે નહીં?
2: લગાવે, ટ્રાય કરે છે, પણ નથી લાગતો. એવું
1: તમારો લાગી જાય છે તો એમનો કેમ નથી લાગતો? એ ઓછો ટ્રાય કરતા હશે, એવું હશે ને?
2: 10-15 મિનિટ ટ્રાય કરે એટલે નહીં લાગતો.
1: ના, તમારે હવે એમને કહેવાનું કે જો હું આ ટ્રાય કરું છું તો લાગી જાય છે, તમે પણ લગાવો.
2: પેલા કોશિશ કરતા ત્રણ ત્રણ નો સાથે જ લાગે. હવે હું કોશિશ એ બે નહીં કરતા, મેં એકલો જ કોશિશ કરું છું એટલે.
1: ના, તો એમને કહેવાનું ને કે લાગશે, કોશિશ કરો, મારો લાગી જાય છે. પછી તમે ખાલી ખાલી નામ બોલ્યા કરો તો ના ચાલે ને? એમને એવું કેવાનું કે તમે ફોન લગાવો અને હવે મારું નામ કહો તમે.
2: એવું જ કેવું.
1: સારું સારું મહેશભાઈ, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: નમસ્કાર.
1: નમસ્કાર.
2: કનુભાઈ બોલું, ડભોઈથી.
1: બોલો બોલો કનુભાઈ, કેમ છો?
2: બસ મજા સાહેબ, તમે કેમ છો?
1: બસ બસ, અમે એકદમ મજામાં છે.
2: બસ તો હવે ખાનદાન પિક્ચર નું કોઈ પણ ગીત આપી દેજો.
1: બરાબર. તો
2: અહીંથી અમારી ખોમે બેઠા છે ભારતીબેન. હવે બધી સેવાઓ એમને કરી છે વિવિધ પ્રકારની, તો મેં કીધું આ ફોન લાગે ને તો તમારું નામ બહુ લે. હેલો વિવિધ ભારતી, હેલો વિવિધ ભારતી.
1: બરાબર.
2: લોકો ભારતી બાદ તમારું નામ વધારે આવે છે અમારા કરતા. ફોન તમે લગાવતા નહીં તો વધારે આવે.
1: કનુભાઈ તમે શું કરતા હતા? એકો
2: તો નોકરી કરતો સાહેબ, તલાટી માં. તો રિટાયર્ડ છે, 10 વર્ષ થયા પણ વાંખે દેખાતું નહીં.
1: કનુભાઈ આપડી એકવાર વાત થઈ ગઈ છે.
2: હા, એકવાર વાત થઈ છે.
1: બરાબર છે.
2: એકવાર વાત થઈ હતી, બે ત્રણ વખત મેડમ જોડે વાત થઈ.
1: બરાબર.
2: હવે અહીંથી અમે યાદ કરીએ છીએ કાંતિકાકા, ભારતીબેન, કનુભાઈ, ને વડોદરાથી ભરતભાઈ મારુ, મહેશભાઈ વસાવા, અને ખાદી ગ્રામોદ્યોગ માંથી ઠાકોર પટેલ ને તેમનો સ્ટાફ.
1: બરાબર છે. પણ કનુભાઈ,
2: હા,
1: મજા આવી હા તમારી પેલી વાત. ભારતી નામ વધારે લેવાય છે.
2: તમારું તો મંગળ બુધ ને શુક્ર 3 વાર લેવાય, એક એક કલાક.
1: પછી શું કે છે ભારતીબેન?
2: બરોબર હશે છે, એમની ઉંમર 68 વર્ષ છે. પણ રેડિયો હા આપણે અમારી જોડે.
1: બહુ સરસ. તો કનુભાઈ તમે બધા મિત્રો ભેગા બેસીને સાંભળો કે અલગ અલગ સાંભળો?
2: ના ના, એ હું અમારું ઘર ને એમનું ઘર જોડે 7-8 જણા હો પર રેડિયો ચાલુ.
1: બરાબર. બહુ સરસ, 7-8 જણા સાથે મળીને સાંભળો છો.
2: તમારો
1: સ્વભાવ બહુ જોલી છે કનુભાઈ.
2: મજા છે.
1: સારું સારું,
2: આપી દેજો ગીત.
1: ચોક્કસ આપી દઈશું કનુભાઈ, ફરી ફોન કરજો.
2: ચોક્કસ
1: આવજો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય sooryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર.
3: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ, કોણ વાત કરો છો?
2: હું કપિલા દાણી.
1: ક્યાંથી
2: ફર્સ્ટ ટાઈમ વાત થઈ છે તમારી સાથે? કેમ છો?
1: બસ બસ મજામાં છે. ક્યાંથી વાત કરો છો કપિલા બેન?
2: હું અહિયાં દુર્ગા ડુપ્લેક્સ માંથી વાત કરી છું.
1: લક્ષ્મીપુરા રોડ એટલે ગોરવા બાજુ, સમતા બાજુ, હે ને? બરાબર બરાબર. બોલો કપિલા બેન, કયું ગીત સંભળાવીએ તમને?
2: યાદે નહી આપણે, યાદે
1: યાદે. કયું ગીત સંભળાવીએ?
2: ટાઇટલ સોંગ.
1: અચ્છા, તો કપિલા બેન આ મૂવી જોયું તું કે નહીં તમે?
2: હા જોયું છે ને.
1: અચ્છા,
2: આ સોંગ તો મને બહુ જ ગમે. મેં આ સોંગ 5-6 વાર આપ્યું હશે વિવિધ ભારતી.
1: બરાબર, આ યાદેનું જે ટાઇટલ સોંગ છે.
2: હા હા,
1: બરાબર,
2: મને બહુ જ ગમે છે, સરસ સોંગ છે.
1: તો આ ફિલ્મ તમે જોઈ?
2: હા,
1: થિયેટરમાં જોઈ હતી. બરાબર છે, ટીવી પર જોયા પછી એવું થયું હશે કે આ થિયેટરમાં જોઈ આવ્યા હોત તો વધારે મજા આવત.
2: ના
1: ના, એટલે એનો મતલબ એટલી સારી ફિલ્મ નથી.
2: અમે જયારે હતા ને ત્યારે પિક્ચર બહુ જ સરસ આવતા હતા, અત્યારના પિક્ચર એટલા બધા નહીં ગમે.
1: બરાબર છે, સાચી વાત છે. એ ફિલ્મોની તો વાત જ કઈક અલગ છે, અને એના ગીતો પણ બહુ સરસ.
2: અમે જયારે ભણતા હતા ને ત્યારે અમારા પપ્પા જયારે IOCL માં જોબ કરતા હતા ને ત્યારે અમારે ત્યાં એક નાનું થિયેટર હતું IOCL.
1: અચ્છા.
2: હા, ત્યાં અમારે પિક્ચર જોવા માટે અમે ત્યાં જતા. એમ
1: બરાબર,
2: ત્યાં પિક્ચર એક પિક્ચર બે વાર બતાવે.
1: અચ્છા.
2: હા,
1: તો એક સાથે કેટલા બેસી શકો?
2: ગુરુ શુક્ર હોય.
1: એક સાથે કેટલા જણ બેસી શકો?
2: બસ નીચે જ બેસવાનું, ઓપન યા થિયેટર એટલે ખુલ્લું એમ.
1: બરાબર.
2: ત્યારે ત્યાં જગ્યા માટે પોતે જાતે જવાનું, ચાદર લઈને જગ્યા ટોકી લેવાની, એવું હતું.
1: બરાબર.
2: ત્યારે અમે બહુ જતા જયારે નાના હતા ને ત્યાં, એટલે એ જમાના ને એ પિક્ચર જોતા ને એ કઈક અલગ જ હતું.
1: અલગ જ હતું, સાચી વાત.
2: જેવું અમદા થિયેટર માં જે એવું મજા એ જમાના ની જે મજા હમણાં નથી.
1: એકલું થિયેટર નહી કપિલા બેન, દરેક બાબત માં જે જૂની વાત છે ને એની વાત જ કઈક અલગ છે.
2: એ અલગ જ હતી.
1: હા, તમે થિયેટર માં જાઓ, થિયેટર માં જોઈને ફિલ્મ જુઓ, બ્રેક પડે એટલે બહાર થી સમોસા લો કે ખારીસિંગ લો,
2: એ પણ કઈ જ નહીં.
1: હા, પણ આ જે જૂની વાતો છે ને એ આખી અલગ જ છે.
2: અલગ જ હતી.
1: હા, જૂની ફિલ્મો જુઓ તમે.
2: થિયેટર ની બાજુમાં જ અમારી સ્કૂલ, સ્કૂલ નો જે એન્યુઅલ પ્રોગ્રામ ને બધું થાય ત્યાં જ થાય.
1: બરાબર. જૂની જે રમતો છે, જૂની ફિલ્મો છે, જૂના ગીતો છે, બધી કઈક
2: અલગ જ વસ્તુ હતી.
1: અલગ જ હતી.
2: ઘણા વિવિધ ભારતી વાગે ને તો બી આપણને એટલું આમ મજા આવે, એમ અલગ જ આમ ફીલ થાય. અને જે એ જમાનાના જે સોંગ હમણાં વાગે ને તો બી એવું થાય કે હા ચલો આપણે ત્યારે આવી ગયા, એમ યાદ કરીએ.
1: હા, એટલે ઘણી વાર એવા ગીતો વાગે ને તો આપણને જે જૂની વાતો છે એની સાથે જોડેલી પણ યાદ આવી જાય.
2: યાદ આવી જાય.
1: સાચી વાત.
2: અમે ચાર ભાઈ બેન છે. હા, બધાના તમારો કિરણભાઈ સાંજે એવો જ અવાજ છે.
1: થેન્ક યુ, થેન્ક યુ.
2: એટલે ઘણી વાત કરી, એટલે શીતલબેન ગયા પછી મારે તમારી સાથે પહેલી વાર, અને
1: પાયલબેન
2: સાથે પહેલી ગયા મંડે થયેલી, ને આ મંડે તમારી સાથે વાત થઈ.
1: બરાબર છે.
2: એટલે કે મારી ફોન માં લાગે ને એટલે અમારા સોસાયટી માં બધા સાંભળતા હોય.
1: બરાબર છે.
2: તો કે તમારું સોંગ આવી ગયું સાંભળેલું,
1: એક આનંદ જ અલગ છે. રેડિયા પર નામ આવે અને ગીત સાંભળવાનો આનંદ અલગ છે.
2: સાચી વાત છે.
1: આમ આપણી પાસે સોશિયલ મીડિયા છે, એની પર આપણે સોંગ સાંભળી શકીએ છીએ, પણ આ જે નામ આવે અને પછી સાંભળે ને એ બહુ અલગ આનંદ.
2: એ જમાના માં કેવું લેટર થી ફ્રેન્ડ બનાવતા.
1: હા,
2: અમારે એ જમાના માં
1: આપણે
2: જોયેલા બી ના હોય ને લેટર થી ફ્રેન્ડ બનાવતા, એવું હતું. એટલે ઘણી બધી મજા કરેલી એ જમાનામાં, બધું યાદ આવે.
1: બરાબર છે કપિલાબેન, એટલી બધી સરસ જૂની જૂની વાતો તમે તાજી કરી ને. આ ફોન તમે મૂકશો ને તો પણ કદાચ હજુ થોડીક જૂની વાતો યાદ આવશે.
2: યાદ આવશે. હા, ચોક્કસ યાદ આવશે. અને કે આજે મારા બેન ની છોકરી ની બર્થડે છે.
1: અચ્છા,
2: આજે. હા, અને એની સેલિબ્રેશન

0: મેં કાલે જ કરી દીધું, એટલે બધી બહેનો ને મમતા ભેગા થયેલા,
1: વાહ બહુ સરસ.
0: ખૂબ મજા કરી એમ.
1: ઠીક છે કવિલાબેન, ફરી ફોન કરજો, વધુ વાતો કરીશું, અને અત્યારે તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
0: હા આવજો. હા હા થેન્ક યુ.
1: ઓકે આવજો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: हेलो वीर भारती।
1: જલ્પેશ ભાઈ,
0: हाँ
1: વારાછાથી કુંદન ભાઈ બોલું છું.
0: બોલો બોલો કુંદન ભાઈ।
1: હવે તમારે જ્યારથી તમે ચાર્જ સંભાળ્યો છે ત્યારે હું બહુ દિવસથી ટ્રાયલ કરું છું. ત્રણ વાર મારા કોલ વાગ્યા પણ કોઈ ઉઠાયું નહીં. અત્યારે આજે ઉઠાયું એટલે અમે બહુ ભાગ્યશાળી માણસ કહેવાય કે તમારા જોડે વાતી થઈ રહી છે.
0: વાહ વાહ, અમે પણ ભાગ્યશાળી છે અને ખુબ આનંદ થયો મને કે આજે આપણી પહેલી વાર વાતચીત થઈ રહી છે.
1: હા, તમે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી હું ટ્રાયલ કરું છું, તમારો પ્રોગ્રામ સાંભળું છું, વાતચીત સાંભળું છું. બહુ મજા આવે. લેડીઝ પેલા બેન છે ને કોઈ
0: પાયલબેન,
1: હા પાયલબેન નો ભી અવાજ બહુ મસ્ત સાંભળું છું. છેલ્લે છેલ્લે શીતલબેન સાથે મુલાકાત થઈ હતી, પછી રિટાયર થઈ ગયા. હા, બીજું અમારે તેલ બાંધકામ નો ધંધો છે.
0: બરાબર,
1: અમે બેસીએ છીએ, છોકરો મારો સાથે બેસીએ છીએ.
0: બરાબર છે.
1: એક આઉટ ઓફ બરોડા છે છોકરો. અમે બધું વારેક્ષામાં જ રહીએ છીએ. તમારો પ્રોગ્રામ બહુ સારી રીતે સાંભળીએ છીએ. 1972 થી હું આ સાંભળું છું. જુનાગઢ
0: બહુ સરસ, બહુ સરસ કુંદનભાઈ, તમે ખૂબ જૂના અમારા શ્રોતા છો. તો આ વખતે કયું ગીત સંભળાવીએ તમને?
1: અત્યારે એક ફૂલ દો માલી નું સંભાળજો, તું જે સુરજ કહું યા ચંદા.
0: વાહ, બહુ સરસ ગીત છે.
1: હા, મારા મિસિસ નામ ખુશી છે. મારા મોટા છોકરા નું નામ ગેરધારી છે.
0: બરાબર,
1: અમે જોઈન્ટ ફેમિલી માં રહીએ છીએ.
0: બહુ સરસ,
1: બહુ આનંદ આવે છે.
0: નહીં, બહુ સરસ. જોઈન્ટ ફેમિલી માં આજે બહુ ઓછા એવા કુટુંબો છે કે જે રહેવાનું પસંદ કરતા હોય છે.
1: અમને અમારા વડીલો એવા સંસ્કારો આપી ગયા છે તો એમના સાથે બી નિભાવ્યું. હવે છોકરાઓ સાથે બી નિભાવવું પડે છે, છોકરાના છોકરા સાથે નિભાવવું પડે છે.
0: હા, અને જોઈન્ટ ફેમિલી માં રહેતા હોય ને તો છોકરાના છોકરાઓ જે છે એ બહુ સારી રીતે ઉછરી જતા હોય છે ને, એમને પણ સારા સંસ્કારો મળતા હોય છે.
1: જોવે છે તારા દાદા દાદી, દાદુ દાદુ આગે, દાદુ આગે, બહુ સારું લાગે છે. મારી પોતી છે 18 વર્ષની, કોલેજમાં હવે જશે. હવે
0: અચ્છા,
1: એમને કઈ બી જરૂર પડે તો મને પકડે કે દાદુ એ લેખે દો, વો લેખે દો, એટલે બહુ મજા આવે.
0: દાદા અને પૌત્ર પૌત્રી એમનો સંબંધ એક મિત્ર જેવો હોય છે,
1: મિત્ર જેવો હોય છે, એટલે બહુ આપણને આનંદ આવે એવું.
0: અને પપ્પા કે મમ્મી લડે ત્યારે એક ઢાલ પણ દાદા દાદી જ હોય છે.
1: એ જ હોય છે, એવું જ હોય છે.
0: બરાબર છે.
1: બોલો, શું તમારું કેવું છે? હવે
0: બસ જો, અમે તમારો ફોન આવે એટલે આનંદિત.
1: તમે જોઈન્ટ થયા છે ત્યારથી મને બહુ આનંદ આવે છે.
0: અમને પણ ખૂબ આનંદ થાય છે.
1: આવા સાંભળું છું એટલે જ મેં તમારું નામ પહેલા જ કહી દીધું.
0: વાહ,
1: એમને તમારું નામ મને ખબર હતો, ખ્યાલ હતો. જલ્પેશભાઈ પાઠક ને?
0: હા, પાઠક.
1: હા, એટલે મેં તમારું નામ લઈ લીધું.
0: બહુ સરસ. લો,
1: આ ગીત આપજો જરા.
0: ચોક્કસ આપીશું.
1: હા,
0: ફરી મળીશું, વધારે વાતો કરીશું. અત્યારે તમારી પસંદગીનું ગીત સંભળાવો.
1: અમે તો પેલા શીતલબેન ને તો લતા મંગેશકર નો જ મેં નામ આપી દીધું. તમારો અવાજ એમનો જેવો જ છે, લતા મંગેશકર.
0: વાહ વાહ, બહુ સરસ.
1: તમારો બી અવાજ બહુ સારો છે.
0: થેન્ક યુ, થેન્ક યુ.
1: જરૂર આપજો આ ગીત.
0: ચોક્કસ મળીએ, આવજો સંભળાવી ગીત.

વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિદ ભારતી.
2: હેલો વિદ ભારતી.
1: હા, કોણ વાત કરો છો?
2: મેં વાપુરિયા તાલુકાના મોઢેલી ગામથી બોલું છું, રૂબીના.
1: સમા રૂબીના.
2: હા, તમારી સાથે
1: બીજી વાર વાત થઈ.
2: હા, વાત થઈ છે.

0: હા, તમારા હસબન્ડ ને ફોન ખૂંચવી લીધેલો એ.
1: આજે નહી, મારા હસબન્ડ
0: બરાબર હોત તો આજે લઈ લેત પાછા.
1: આજે મેં તો ખાલી ટ્રાય જ કરતી હતી, કીધું મારું ફોન ટ્રાય કરું, કીધું લાગી જાય.
0: બરાબર છે, લાગી ગયો પાછો. બહુ સરસ. તો રૂબીના કયું ગીત સંભળાવી આ વખતે?
1: તો અચાનક જ ફોન લાગી ગયું.
0: રૂબીના તમને કોણ પસંદ છે? હીરો
1: યસ બોસ. યસ બોસ નું સંભળાવી દેજો ને.
0: ગઈ વખતે તમે યસ બોસ નું જ આપ્યું હતું. આજ ગીત
1: આવેલું છું.
0: આજ ગીત આપ્યું હતું, ચાંદ તારે તોડ લાવું. મને બિલકુલ યાદ છે.
1: મારી બેન છે ને, મારી બેન ની બેબી નું લગ્ન મેરેજ ફિક્સ કર્યું છે, અને એના માટે પણ મુબારક હો તુમકો શાદી તુમ્હારી.
0: ક્યારે લગ્ન છે?
1: લગ્ન હજુ વાર છે, હજુ 12મા મહિનામાં છે.
0: અચ્છા, બરાબર છે. તો ચોક્કસ સંભળાવીશું. બોલો રૂબીના, બીજું કઈક જણાવો.
1: હા, મારી બેબી સાથે વાત કરો
0: આપો.
1: હેલો.
0: હેલો, કોની સાથે વાત થઈ રહી છે મારી? શું નામ છે?
2: સના.
0: સના. તો સના, શું કરો છો તમે? વેકેશન પડ્યું છે હે ને? તો કયા ધોરણમાં ભણો છો સના?
2: સાતમા ધોરણમાં આવીશ.
0: સાતમા ધોરણમાં આવશો? વાહ, બહુ સરસ છે. તો સમા, તમારા ફેવરેટ ટીચર કોણ?
2: મારા ફેવરેટ ટીચર અમારા ક્લાસના ટીચર છે ને, અશ્વિના મેડમ.
0: એમ એ કેમ ફેવરેટ લાગે છે? હોમવર્ક ઓછું આપે છે? તો હવે તમારા મેડમ છે, તમારો ફોન કોલ સાંભળશે અને પછી કહેશે ના હવે તો મારે વધારે હોમવર્ક આપવું પડશે. તો
3: કેવું સાહેબ?
0: બસ બસ મજામાં.
3: બોલો કેવું ચાલે બાકી?
0: શું નામ છે?
3: કામિલ.
0: કામિલ શું કરો તમે?
3: મેં હમણાં MS યુનિવર્સિટીમાં BCOM કરું છું, પહેલું જ વર્ષ છે મારું.
0: અચ્છા, તો કામિલ શું કરવું છે પછી આગળ?
3: આગળ તો કરીશ તો હવે એમના તો BCOM ચાલે જ છે ફિલહાલ, તો હવે બીજા કોઈ કોર્સમાં જઈશું હજુ તો.
0: પણ લેવું નક્કી નથી કર્યું કે કઈક આવું આગળ વધવું છે?
3: નક્કી છે, MBA કરીશું ને આગળ માસ્ટરમાં તો.
0: બરાબર. તો કામિલ, ફરી પાછા તમે ફોન લગાવજો અને અત્યારે રૂબીના બેનનું ગીત અમે સંભળાવીએ.
3: ના, એ ગીત નહીં.
0: ના, જે ફોન લગાવે એનું જ ગીત અમે સંભળાવીએ.
3: અરે તો એમને જે ગીત એમના ખબર નથી એટલે નહીં બોલ્યા.
0: એમને જે ફોન કરે અને જે ગીત અમને પસંદગીનું કે એમનું જ અમે લગાવ્યા. હવે તમારે સાંભળવું હોય તમારી પસંદગીનું તો તમારે અમને ફરી ફોન કરવો પડે.
3: અરે લો લો, એમને પાછો આપું લો.
0: સારું, કઈ પસંદગી છે?
3: લગાનનું ગીત.
0: લગાનનું કયું ગીત સંભળાવીએ?
3: લગાન તો બાર બાર.
0: બાર બાર. હા, સારું કામિલ, હવે ફરી વાર તમે ફોન કરજો ત્યારે તમારી પસંદગીનું ગીત આપીશું અમે.
3: હા ચોક્કસ, હવે મેં ફોન કર્યો.
0: સારું સારું, આવજો.
3: થેન્ક યુ.
0: ઓકે.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. પ્રસ્તુત કરતા હતા જલ્પેશ પાઠક. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ હેમંત કુમારના સ્વરમાં એક હી રાસ્તા ફિલ્મનું ગીત.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: अनाड़ी.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, ફિલ્મ સંગીતમાં હવે આવી રહ્યું છે મોહમ્મદ રફીના સ્વરમાં બાત એક રાતકીનું ગીત. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર એસ ડી બર્મન.

केजીઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: પલકો કી છાવ મેં આવો સાંભળી આ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

દોસ્તો, આજે 3 જૂન. આજે આખી દુનિયા એક એવી સવારેની ઉજવણી કરી રહી છે જે આપણને નાનપણની યાદ અપાવે છે અને સાથે આપણું ભવિષ્ય પણ સુધારે છે. યસ, યુ આર રાઇટ. આજે વિશ્વ સાયકલ દિવસ છે. વિશ્વ સાયકલ દિવસની તમામ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, હવે સાંભળીએ સુબીર સેનના સ્વરમાં આસ્કા પંછી ફિલ્મનું ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, સાયકલ નું નામ સાંભળતા જ બધું જ યાદ આવી જાય. પેલું ઘૂંટણ છોલાવવાનું, ચેન ઉતરી જવી, પાછળથી પપ્પાએ પકડેલી સીટ છોડી દેવી, આ બધું જ યાદ આવી જાય. નાનપણમાં સાયકલ હોવી એટલે જાણે કે પોતાની પાસે મર્સિડીઝ હોય તેમ લાગે. આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણી સાયકલ ઘરના કોઈ ખૂણામાં ધૂળ ખાતી થઈ ગઈ અને આપણે પકડી લીધા બાઇક અને કારના સ્ટિયરિંગ. પણ મિત્રો, સાયકલ એ માત્ર આપણું વાહન નથી પણ હેલ્થની ચાવી પણ છે. તો મિત્રો, હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં અન્નદાતા ફિલ્મનું ગીત. ગીતકાર યોગેશ, સંગીતકાર સલીલ ચૌધરી.

દોસ્તો, સાયકલ ચલાવવાની સાથે એની મજાની સાથે એના ફાયદા પણ છે. સૌથી પહેલો ફાયદો, કોઈ પેટ્રોલ નહીં, કોઈ ડીઝલ નહીં. મિત્રો, આજે મોંઘવારી સામે સીધો જ આપણે જંગ જીતી શકીએ છીએ. અને હાલ તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઈરાન ને યુદ્ધના કારણે વધી રહ્યા છે. ત્યારે સૌથી પહેલો ફાયદો છે કે પેટ્રોલ અને ડીઝલનો કોઈ ખર્ચો નહીં. તો મિત્રો, હવે સાંભળીએ પેઇંગ ગેસ્ટ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર એસ ડી બર્મન.

0: नहीं है वल्ला जवाब।
1: दोस्तों साइकल चलावानो बीजो फायदो ए छे के पर्यावरणनी सुरक्षा थाय छे। जी हाँ, आजे ग्लोबल वॉर्मिंगना कारणे आपणे भीषण गरमीनो अनुभव करी रह्या छीए, त्यारे पॉल्यूशन घटशे तो आमां पण आपणने राहत थशे, તો સાયકલ ચલાવવાથી પર્યાવરણને પણ ફાયદો છે। મિત્રો હવે સાંભળીએ આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં અદાલત ફિલ્મનું ગીત।
2: જબ દિન હસે દિલ હો જવાં, ક્યું ના મનાએ પિકનિક।

મિત્રો, આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આજે આપણે જે ગીતો સાંભળી રહ્યા છીએ તેમાં સાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવું જ એક વધારે ગીત સાંભળીએ. મન્નાડે, મહેન્દ્ર કપૂર અને શ્યામા ચિતરના સ્વરમાં આ છે શોર ફિલ્મનું ગીત. ગીતકાર રાજકવિ ઇન્દ્રજીત સિંઘ અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: તો મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નહીં, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: ઓ અને સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ્સના મજબૂતીકરણ પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું કે દેશભરમાં વસતો આદિવાસી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે અને આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ છેલ્લા ઘર અને છેલ્લા ગામ સુધી પહોંચવો જોઈએ. શ્રીમતી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી કે હજુ પણ આદિવાસીઓના કેટલાક વર્ગો છે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી અજાણ છે.
1: પીએમ જનમન યોજના કે તહેત જનજાતિય સમુદાય મે ભી સબસે પિછડે સમૂહ કે 20,000 સે અધિક ગાંવ તો વિકાસ કાર્યક્રમ કો પહોંચાને કા લક્ષ્ય હે. હમ સબ જાનતે હે 75 જો ગ્રુપ્સ ઓ હે પીવીટીજી સબસે પિછડે અભી ભી કોઈ પેડ કે મંચ કે રસ્તે રહેતે હૈ ઉનકે કોઈ જમીન નહીં. જમીન થા લેકિન રેકોર્ડેડ નહીં, ઇસીલિયે ઉનકો જમીન દેકર ઘર બનાના ઉનકે હર ચીજ કે લિયે અધિકારી લોગો કો જેતને કર્મચારી લોગો કા દાયિત્વ હૈ.
0: આ કાર્યક્રમ ચાલી રહેલા જનજાતીય ગરિમા ઉત્સવ 2026ના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ સંમેલન દેશભરમાં આદિવાસી વિકાસ વિતરણ માટે જવાબદાર સંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં શાસન સુધારા, સંકલન પદ્ધતિઓ અને ટેકનોલોજી સક્ષમ સેવા વિતરણનો સમાવેશ થાય છે. 26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ આજથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને વેપાર, રોકાણ, ઉર્જા, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ મુલાકાત ભારત અને વેનેઝુએલા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. સર્વોચ્ચ અદાલત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિદેશક કંચન દેવી કરશે. પેનલને આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે કહેવાયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ સંબંધિત મુખ્ય મુદ્દાઓને ઉકેલવા માટે નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત છે. અદાલતે અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં રજૂ કરાયેલ પર્યાવરણ મંત્રાલયના અહેવાલના અમલીકરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા નવી સમીક્ષાનું સૂચન કર્યું હતું. અરવલ્લી પર્વતમાળાને ઓળખવા માટેના પ્રસ્તાવિત માપદંડો પર્યાવરણીય સંરક્ષણ હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો, પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રદેશોમાં ખાણકામ અથવા અન્ય પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય કે નહીં તેવા પાયાઓની સમિતિ તપાસ કરશે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડીકે શિવકુમાર આજે સાંજે બેંગલુરૂમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત તેમની મુખ્યમંત્રી તરીકે અને ભૂતપૂર્વ ગૃહમંત્રી ડોક્ટર જી પરમેશ્વરને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. આજે લગભગ 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના મહાસચિવો કેસી વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલા સહિત મહાનુભાવોને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ થઈ રહી છે. પાર્ટીમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ટીએમસી ધારાસભ્ય રીતાબ્રત બેનર્જીએ લગભગ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે વિધાનસભામાં રાજકીય સમીકરણને બદલી શકે છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે અભિયાન આદર્યું છે. આજે રાજ્યભરમાં ચલાવાયેલા અભિયાનમાં ઘણા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવાયા છે. અમદાવાદ પોલીસે આજે સવારના અભિયાન દરમિયાન 166, જ્યારે કચ્છમાં 115ની અટકાયત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં 50 જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતીય શેરબજારમાં આજે કડાકાનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા સહિતના કારણોના પરિણામે પ્રારંભિક તબક્કે સેન્સેક્સમાં 900 અને નિફટીમાં 250 અંકોનો કડાકો

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન. અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સી

0: થયો હતો. આઈટી, રિયાલિટી અને ગૃહ વપરાશની ચીજવસ્તુઓના શેરોમાં વેચવાલી, જ્યારે ટેલિકોમ્યુનિકેશન જેવા શેરોમાં લેવાલી જોવા મળી હતી. આજે વિશ્વ સાયકલ દિવસ છે. પરિવહનના સરળ, સસ્તા, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ માધ્યમોને પ્રોત્સાહિત કરનારી સાયકલની શાંતિથી સવારી કરીને વિશ્વભરના સાયકલવીરો ઉજવણી કરી રહ્યા છે. સાયકલની સવારીથી પર્યાવરણીય સંભાળ અને આરોગ્યને પ્રોત્સાહન મળે છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સાયકલ ચલાવવા અને સ્વસ્થ અને હરિયાળા રાષ્ટ્રના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશ શેર કરતા તેમણે કહ્યું કે સાયકલ ચલાવવાને નિયમિત આદત બનાવવાથી સંતુલિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે.
1: સાયકલિંગ કો અપને જીવન કા હિસ્સા બનાઈ. સાયકલિંગ કેવલ એક વ્યાયામ યા એક દિન કી હોબી નહીં, બલ્કિ સ્વસ્થ ઓર સશક્ત જીવનશૈલી કી પહેચાન હૈ. યે હમારે સ્વાસ્થ્ય કે સાથ સાથ પર્યાવરણ કો સુરક્ષિત રખને કા સબસે સસ્તા, સુંદર ઓર ટિકાઉ માધ્યમ હૈ. જીતના અધિક હમ સાયકલ કા ઉપયોગ કરેંગે ઉતના હી પ્રદૂષણ કમ હોગા ઓર પેટ્રોલ ડીઝલ કી બચત કે માધ્યમ સે દેશ કો ભી લાભ મિલેગા.
0: ભારત વર્ષ 2025માં વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં વિશ્વનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા બજાર બન્યું છે. આ અંગે જણાવતા કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશની સૌર ઉર્જા વૃદ્ધિ વૈશ્વિક ધોરણે સ્થાપિત કરી રહી છે અને મજબૂત નીતિ સમર્થન, નવીનતા અને વિશ્વકક્ષાના માળખા દ્વારા રેકોર્ડ ક્ષમતા વધારાને આગળ ધપાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતનું સ્વચ્છ ઉર્જા સંક્રમણ ઝડપી બની રહ્યું છે, ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ટકાઉ વિકાસને આગળ વધારી રહ્યું છે અને નવીનીકરણીય ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે દેશની સ્થિતિને મજબૂત બનાવી રહ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ જણાવ્યું કે લગભગ 40,000 વિદ્યાર્થીઓએ તેમની પુનઃમૂલ્યાંકન અરજીઓ જમા કરી છે. સીબીએસઈએ ગઈકાલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં જોવા મળેલી સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે તેમની મૂલ્યાંકન કરાયેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવી છે. સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ આગામી સમયમાં અલ નિનોની ભારે સ્થિતિની શક્યતા હોવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠન ડબલ્યુએમઓના જણાવ્યા અનુસાર મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટીનું તાપમાન વધી રહ્યું છે. એજન્સીએ જૂનથી ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિશ્વમાં સરેરાશથી વધુ તાપમાનની આગાહી કરી છે અને જણાવ્યું કે અલ નિનોની સ્થિતિ નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકતા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકન અંગે કેન્દ્રના અહેવાલની સ્વતંત્ર સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી. કર્ણાટકમાં ડીકે શિવકુમાર આજે બેંગલુરૂમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસનું અભિયાન, અમદાવાદ અને કચ્છમાંથી કરાઈ અટકાયત. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના પગલે ભારતીય શેર બજારમાં કડાકો અને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા સાયકલ ચલાવવાની પ્રેરણા આપતા વિશ્વ સાયકલ દિવસની આજે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: અમે ઓળવ છે, પિરાના છે, ત્યાંથી વધારે. એમાં ભારત સરકારની એક માર્ગદર્શિકા છે, એના મુજબ અમે પોર્ટલ પર એન્ટ્રી કરશું અને ત્યાં અમારે સ્ટેટ આઈબી અને ડીજી ઓફિસની મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જાણ કરશું અને આ લોકોની આગળની કાર્યવાહી થશે.
1: કચ્છમાં પણ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકોની ઓળખ અને તપાસ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે રહેતા 115 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની અટકાયત કરી છે. આ તમામ લોકોના દસ્તાવેજ અને ઓળખ અંગે તપાસ હાથ ધરાઈ છે. જ્યારે ભરૂચમાં જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની 50થી વધુ ટીમે વિવિધ વિસ્તારમાં સંયુક્ત તપાસ કરી શંકાસ્પદ લોકોની ઓળખ અને તેમના દસ્તાવેજની ચકાસણી કરી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી અનેક યોજનાઓથી અનેક લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આવી જ એક લખપતિ દીદી યોજનાથી ઘણી મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે. ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 739 જેટલા સ્વસહાય જૂથને 18 કરોડ 47 લાખ રૂપિયાથી વધુનું સ્ટાર્ટઅપ ભંડોળ પૂરું પડાયું છે. જિલ્લાના લખપતિ દીદી યોગિતાબેનનો પ્રતિભાવ સાંભળીએ.
2: અમારા જૂથમાં રિવોલ્વિંગ ફંડ તરીકે અમને આપવામાં આવ્યું છે મિશન મંગલમ અંતર્ગત, અને અમને વીઓમાં પણ 10 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા આપવામાં આવ્યા છે, જેના થકી અમે બહેનોનું ધિરાણ કરીને અમે બહેનો આગળ આવીએ છીએ. અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી, પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ જ રહે છે.
1: નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા 100 ભયજનક મકાનના માલિકોને વહીવટી નોટિસ અપાઈ. તે અંતર્ગત જર્જરિત બાંધકામને સ્વેચ્છાએ દૂર કરવા અથવા તેનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા સૂચના અપાઈ છે. નિયત મર્યાદામાં કોઈ પગલાં નહીં લેવાય તો મહાપાલિકા દ્વારા ભયજનક માળખા તોડી પડાશે. ચોમાસામાં કોઈ હોનારત ન થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા 129 જેટલી જોખમી ઇમારતોનો સર્વે કરાયો હતો. આજે 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે વલસાડમાં માય ભારત વલસાડ અને સાયકલ ચાલકોના એક સમૂહ દ્વારા સાયકલ યાત્રા યોજી લોકોને નશા મુક્તિનો સંદેશ અપાયો, તેમજ કોઈપણ પ્રકારના કેફી પદાર્થનું સેવન ન કરવા લોકોને અપીલ કરવામાં આવી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય ભરત પટેલે લોકોને 4-5 કિલોમીટરના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
3: આજે વિશ્વમાં યુવા બાળક અને સિનિયર સિટીઝન સાયકલનો ઉપયોગ કરે જેથી કરીને હેલ્થ માટે પણ સારું છે અને આપણા દેશના વડાપ્રધાને જે અપીલ કરી છે આર્થિક રીતે આપણા દેશને બચાવવા માટે પેટ્રોલ ડીઝલનો બચાવ કરવો, થોડા થોડા અંતરે 4-5 કિલોમીટર અંતરે ઓફિસ હોય, સ્કૂલ હોય, સંસ્થા હોય ત્યાં કે સાયકલનો ઉપયોગ કરવા માટે આજે આપણે બધા સાયકલ વિશ્વ ડેના નિમિત્તે આપણે સંકલ્પ કરવો.
1: ગત 2 સદીઓથી કરોડો લોકોના જીવનને ગતિ આપી રહેલી સાયકલનું મહત્વ આજે પણ અકબંધ છે. તેને જોતા સુરેન્દ્રનગરમાં પણ દરરોજ અંદાજે 50-60 અને સમગ્ર વર્ષ દરમિયાન 18,000થી વધુ સાયકલનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણામાં વસ્તુ અને સેવા કર જીએસટી વિભાગને 270 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. આ વખતે મહેસાણા ડિવિઝનની આવકમાં 12.4% વધારો નોંધાયો છે. વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઉંઝા અને સિદ્ધપુર ઘટકમાં વિવિધ 60,366 જેટલા કરદાતાઓ આ એકમમાં નોંધાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: એક્ઝામ્પલ, સમજો વ્હીલ ચેર કા ઇસ્તેમાલ કરતી હું ઓર આપકે બિલ્ડિંગ મેં લિફ્ટ નહીં હૈ, સો મેં 3rd ફ્લોર તક કેસે જાઉં? ઠીક હૈ, આઈ હેવ ટુ ટેક હેલ્પ ઓફ સમબડી એલ્સ. ઓકે, મેં ઇન્ડિપેન્ડન્ટલી નહીં કર પાઉંગી. ઠીક હૈ, તો એક્સેસિબલ હોના હર ચીજ બહુત ઇમ્પોર્ટન્ટ હૈ. સમજો હમ યે રેડિયો શો કર રહે હોતે ઓર આપ ફ્રેન્ચ મેં બાત કર રહે હોતે, તો મુજે તો ફ્રેન્ચ આતી નહીં હૈ, તો ઇટ વુડ હેવ બીન વન વે કમ્યુનિકેશન, ક્યુંકિ મેં કુછ રિસ્પોન્ડ નહીં કરતી. તો લર્નિંગ સક્સેસફુલ કરને કે લીએ આપ જો ભી ચીઝે, જો ભી મટીરિયલ આપ બચ્ચો કો દેતે હો યા જો ભી ચીઝો કા ઇસ્તેમાલ કરતે હો, બચ્ચે કે લેવલ કે અનુસાર હોના ચાહીએ ઓર ઉસકો ઉસ તક વો પહોંચ સકે, ઇસકા ધ્યાન રખના બહોત ઝ્યાદા ઇમ્પોર્ટન્ટ હૈ. તો દેટ ઇઝ એક્સેસિબલ હોના ચાહીએ. જૈસે મેને પહેલે ભી કહા કે જો હમારે બચ્ચે હોતે હૈ વો મોર ઓફ વિઝ્યુઅલ લર્નર્સ હોતે હૈ. ઓકે, સો આપ કોઈ ભી ક્લાસરૂમ દેખોગે, અગર સ્પેશિયલ ક્લાસરૂમ દેખોગે યા અગર આપ હમારે CDIC મેં આઓગે, દેટ ઇઝ ક્રોસ ડિસેબિલિટી અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ઉધર ભી આપ દેખોગે બહોત ઝ્યાદા વિઝ્યુઅલ ચાર્ટ્સ હોંગે, વિઝ્યુઅલ થિંગ્સ હોંગે, બીકોઝ ધ ચાઇલ્ડ ઇઝ મોર ઓફ વિઝ્યુઅલ. ઓકે, સો ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ આપકો અલગ અલગ લેને હોંગે. એન્ડ અગેન આઈ રિપીટ, એક્સેસિબલ હોના બહોત જરૂરી હૈ. જો ભી આપ કન્સેપ્ટ કન્ટેન્ટ દે રહે હૈ, ક્યા વો સાઇન લેંગ્વેજ મેં ઉપલબ્ધ હૈ કે નહીં હૈ? ઓકે, ઓર અગર સાઇન લેંગ્વેજ મેં ઉપલબ્ધ નહીં હૈ, જો આપ ભાષા કા ઇસ્તેમાલ કર રહે હૈ, ક્યા વો ભાષા મેરે બચ્ચે કો સમજ મેં આ રહી હૈ કે નહીં આ રહી હૈ? તો બહોત બાર જો હોતા હૈ વો ટેક્સ્ટ જો હોતા હૈ, સ્કૂલ કે જો ટેક્સ્ટ હોતે હૈ, ઉસકો હમ એડેપ્ટ કરતે હૈ. એડેપ્ટ બેસિકલી મીન્સ વોટ? હમ ઉસકો ચેન્જીસ કરતે હૈ. ચેન્જીસ બચ્ચે કે લેવલ કે અનુસાર ચેન્જીસ કરતે હૈ ઓર બહોત જ્યાદા એક્ઝામ્પલ્સ કે માધ્યમ સે સિખાતે હૈ. અગેન કમિંગ ટુ બેસિક, કન્સેપ્ટુઅલ ક્લેરિટી કે લીએ, કન્સેપ્ટ ક્લિયર હૈ તો બચ્ચે કા ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ભી આસાન તરીકે સે હોતા હૈ. હમારે બચ્ચો કે લીએ આપ જબ અસેસમેન્ટ ભી કરતે હો, જો મૂલ્યાંકન કરતે હો, તો આપ સમજો આપ જબ પઢા રહે હો તો પઢાતે સમય ભી આપ મૂલ્યાંકન કરતે રહેતે હો. પઢાને કે પહેલે ભી કરતે હૈ, પઢાને કે બાદ ભી કરતે હૈ, ઓર પઢાતે સમય બહોત બાર હમ મૂલ્યાંકન કરતે હૈ. એન્ડ ઇટ પ્રોસેસ શુડ ભી બેસિકલી દોનો તરફ સે ઇન્ટરેક્ટિવ હોના ચાહીએ. એસા નહીં હૈ કે ટીચર ક્લાસ મેં ગઈ ઓર ખુદ હી ખુદ બાત કિયે જા રહી હૈ, કિયે જા રહી હૈ, કિયે જા રહી હૈ. ઓર બહોત બાર તો હમને યે દેખા હૈ કે જબ હમ પેરેન્ટ્સ કો બોલતે હૈ કે લેંગ્વેજ રિચ એન્વાયરમેન્ટ હોના ચાહીએ, ભાષિક વાતાવરણ હોના ચાહીએ, તો માં હી બોલે જા રહી હૈ, બોલે જા રહી હૈ, બોલે જા રહી હૈ. નહીં, બચ્ચે કો ભી મોકા દો કે બચ્ચા ભી બાત કરે, બચ્ચા ભી વો પ્રોસેસ મેં ઇન્વોલ્વ હો. તો જીતના જ્યાદા આપ ઇન્વોલ્વ કરોગે બચ્ચે કો હર પ્રોસેસ મેં, ઉતના જ્યાદા બચ્ચા પ્રોગ્રેસ કર સકતા.
6: બિલકુલ. ડોક્ટર ગાયત્રી, હમારે શ્રોતાઓ કો બતાઈએ કે સરકાર કી કોન સી નીતિયાં હૈ, કોન સી એસી મહત્વપૂર્ણ નીતિયાં હૈ ઇન બચ્ચો કો જો શિક્ષા મેં સમર્થન દેતી હૈ ઓર બઢાવા દેતી હૈ.
5: ઓકે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કે એસે બહોત સારે લોઝ હૈ, બહોત સારે સ્કીમ્સ હૈ, જહાં પે વો બચ્ચો કો બહોત જ્યાદા સપોર્ટ કરતે હૈ યા ઇન્ડિવિજ્યુઅલ્સ કો બહોત જ્યાદા સપોર્ટ કરતે હૈ. હમારે પાસ અલગ અલગ એક્ટ્સ હૈ, ચાહે વો RPWD એક્ટ હો યા નેશનલ એડ્યુકેશન પોલિસી હો 2020 કી, યા સિપ્ટા સ્કીમ હો. સ્કિલ ડેવલપમેન્ટ કે લીએ વી હેવ PM દક્ષ સ્કીમ ઓલ્સો. હમારે પાસ અલગ અલગ સ્કોલરશિપ કે સ્કીમ્સ હૈ, તાકી બચ્ચે કો એસા નહીં લગે કે એડ્યુકેશન કાફી ડિફિકલ્ટ હૈ, યુ નો મેં એડ્યુકેશન કહાં સે લું ઓર કેસે લું. એક સિમ્પલ એક્ઝામ્પલ અગર મેં કહું કે આપ અગર હમારે યહાં પે અગર કોઈ દિવ્યાંગ હૈ, હિયરિંગ ઇમ્પેરમેન્ટ હૈ ઓર ઉસકો बीएड का कोर्स करना है, एमएड का कोर्स करना है, डिसलिटी आईएसएल का कोर्स करना है, तो उसके लिए फ्री है एजुकेशन. ओके, दैट इज एज पर द स्कीम, बच्चे के लिए फ्री है.

રહ્યા છો. KJIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મતું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો.

0: સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું.

0: લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળ માં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી, શિક્ષણ વિભાગનો નિર્ણય. અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરી વિસ્તારોમાં વીજ લાઇનો સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભમાંથી લઈ જવાશે.
1: વાયર ફ્રી સિટી બનાવવાનો રાજ્ય સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. 17 મહાનગરપાલિકાઓ, 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે. નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે.
0: સાથે જ બેઠકમાં રાજ્યમાં સેવા ક્ષેત્ર માટે અલાયદા દેશના સૌપ્રથમ સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો પણ નિર્ણય કરાયો. તેનાથી ગુજરાત સેવા ક્ષેત્રમાં દેશનું કેન્દ્ર બનશે તેમ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું.
1: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યસ્તરના સંયોજકે લોકોને પેનિક બાઇંગ એટલે કે ગભરાટમાં આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે. સાથે જ તેમણે ઇંધણની ઉપલબ્ધતા અંગે સચોટ અને ચકાસાયેલી માહિતી માટે માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વાસ રાખવા સલાહ આપી છે. રાજ્યમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલની તમામ પુરવઠા શૃંખલાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજી સહિતની આવશ્યક પેટ્રોલિયમ વસ્તુઓની ઉપલબ્ધતા સામાન્ય અને અવિરત રહી છે. અગાઉના

0: મહિનામાં માંગમાં થયેલા વધારા છતાં પણ એકંદર પુરવઠાની સ્થિર સ્થિતિ અને પર્યાપ્ત રહી છે. રાજ્યભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં જ શહેરોના બસ મથક, રાજમાર્ગ અને રેલવે મથક પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
1: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રવેશ નિયમોમાં સુધારો કર્યો છે. તે અંતર્ગત પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી અપાઈ છે. જૂન જુલાઈ સત્રની નિયમિત પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પર દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં એમઈ અને એમટેક અભ્યાસક્રમોમાં 30% સુધી ખાલી બેઠકો હોય તો દ્વિવાર્ષિક પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે સ્વનિર્ભર સંસ્થાઓને અને અનુસ્નાતક ડિગ્રી અભ્યાસક્રમમાં 50% સુધી ખાલી બેઠકો હોય અને સંબંધિત યુનિવર્સિટીની મંજૂરી હોય તો પણ દ્વિવાર્ષિક પ્રવેશ અપાશે. જો કે પ્રવેશ આપ્યા બાદ સંસ્થાઓને નિર્ધારિત સમયમર્યાદામાં એસીપીસીને માહિતી આપવાની રહેશે. આ રીતથી ખાલી બેઠકોનો વધુ ઉપયોગ કરી નવા વિદ્યાર્થીઓને પ્રવેશની તક મળશે. રાજ્યનું વહીવટીતંત્ર ચોમાસા પૂર્વે ઝીરો કેઝ્યુઆલિટી એટલે કે એક પણ માનવ જીવનનું નુકસાન ન થાય તે લક્ષ્ય સાથે સજ્જ છે. ગાંધીનગરમાં મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ તથા વિભાગોની ચોમાસા પૂર્વેની ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તેમાં શ્રી દાસે તમામ વિભાગને આપત્તિ વ્યવસ્થાપન આયોજનના અસરકારક અમલીકરણ અંગે તાકીદ કરી છે. શ્રી દાસે કહ્યું લોકોને હાલાકી ન પડે તે માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા રોડ, રસ્તા અને ગટરના કામ ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર અપાયો છે. ઉપરાંત તેમણે રાજ્યમાં ભારે વાહનોની વધુ અવર જવર હોય તેવા રસ્તા અને બ્રિજનું અત્યારથી જ જરૂરી સમારકામ પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, આધુનિક અને લોકકેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસને બિરદાવ્યો છે. રાજ્યમાં હૃદયરોગની સારવારના વિસ્તરણ અંગે યોજાયેલી ઉચ્ચસ્તરની બેઠકમાં તેમણે કહ્યું ગત વર્ષ 2025માં યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા 8504 સફળ કાર્ડિયાક સર્જરી, હૃદયના ઓપરેશન કરાયા, તેમજ સરેરાશ 3,94,000થી વધુ દર્દીઓની ઓપીડી ચકાસણી અને 52,167 જેટલા ગંભીર દર્દીઓને આઈપીડી અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર અપાઈ છે. દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું પણ શ્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. ખુલ્લામાં વિહાર કરી રહેલા 17માંથી એક પણ સિંહમાં બેબીસિયા વાયરસના કોઈ લક્ષણ જોવા નથી મળ્યા, તેમજ તમામ સિંહ સ્વસ્થ અને સુરક્ષિત હોવાનું વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચંદકુડે જણાવ્યું છે.
2: अभी 2025 के सिंह जनगणना के अनुसार हमारे पास 17 लायन है. अभी हमारे जो फॉरेस्ट डिपार्टमेंट में वाइल्ड लाइफ रेस्क्यू और वाइल्ड लाइफ डिजीजेस को लेकर एसओपीज है, उसके अंतर्गत हम काम कर रहे हैं. वैसे हमारे पास जितने सैम्पलिंग किट्स हैं और अथवा जितनी दवाइयां हैं वो हमारे पास एडिक्वेट स्टॉक में है, और हम जैसे हमें कुछ डिटेक्ट होगा तो हमारे जो इंस्टीट्यूट्स हैं वहां पर हम रिपोर्ट करेंगे.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, રાજ્યમાં હાલ પશ્ચિમી વિક્ષેપના કારણે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર

0: અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે વરસાદની સંભાવના છે.
1: અભી જો અધિકતમ તાપમાન કા વાત કરીએ તો ઉસમે તાપમાન મેં ગિરાવટ હોગા 2 से 3 डिग्री सेंटीग्रेड અગલે 3 દિન તક ઉસકે આગે ફિર ટેમ્પરેચર રાઇઝ હોયગા 2 से 3 डिग्री सेंटीग्रेड. અમદાવાદ કા પૂર્વાનુમાન હે લાઇટ ટુ હલકા સે મધ્યમ વરસાદ ઓર જો થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. મેઘ ગર્જન કા સાથ લાઇટનિંગ કા સંભાવના રહેગા. સ્પીડ રહેગા 40 से 50 કિલોમીટર પ્રતિ ઘંટા પવન કી સ્પીડ રહેને કા સંભાવના.
0: આજે 3 જૂને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થઈ રહી છે. ભાવનગરના પાલીતાણામાં સાયકલ યાત્રા દ્વારા લોકોને સાયકલિંગના લાભ અંગે જાગૃત કરાયા. એક સાયકલ આત્મનિર્ભરતા, સંઘર્ષ અને સફળતાનું પ્રતિક કઈ રીતે બની શકે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું.

જીવંત ઉદાહરણ છોટાઉદેપુરના 16 વર્ષના દિવ્યાંગ જયેન્દ્ર તડવીએ પૂરું પાડ્યું છે. બોડેલી તાલુકાના ખોડિયા ગામના રહેવાસી આ યુવાને બાળપણમાં જ બંને હાથ ગુમાવ્યા, તેમ છતાં આજે તેઓ પગની મદદથી સાયકલ ચલાવીને લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી રાકેશસિંહ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી બંને મહાનુભાવોએ બંને રાજ્યના વિકાસ કાર્યો અને યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરી. પંચમહાલના ઘનેશ્વર ગામના ફ્રી આર્મી બીએસએફ અને અગ્નિવીર તાલીમ કેન્દ્રના 5-6 યુવાનોની અગ્નિવીર અને સરહદ સુરક્ષા દળ બીએસએફમાં પસંદગી થઈ છે. આ કેન્દ્રમાં યુવાનોને નિઃશુલ્ક શારીરિક તાલીમ, લેખિત પરીક્ષાની તૈયારી અને માર્ગદર્શન અપાય છે. સેવા ક્ષેત્ર માટે રાજ્યમાં દેશનું સૌપ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થપાશે, રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાને વાયર મુક્ત કરાશે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સરકારની મંજૂરી. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિક પકડાયા, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાલી બેઠકો માટે પ્રોફેશનલ કોર્સમાં દ્વિવાર્ષિક પ્રવેશને મંજૂરી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, આવો સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સુમધુર સ્વરને હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના આ ગીતમાં. ઇસ્માઇલ દરબારના સંગીતને શબ્દો આપ્યા છે મહેબૂબે.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. કેન્દ્રીય મંત્રીમંડળે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને મંજૂરી આપી છે. ભારતીય એરલાઇન્સે ઇંધણના ભાવ સ્થિરતા જાળવવામાં મદદ કરવા મંત્રીમંડળે આ નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.
1: ETF પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડમાં એક સેલ્ફ સસ્ટેનિંગ રિવોલ્વિંગ ફંડ બનાયા ગયા. ETF પ્રાઇસ ફોર ધી એરલાઇન કેરિયર્સ હુ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ, ઉનકો એક સ્ટેબલ ETF પ્રાઇસ અભી કરંટ ક્રાઇસિસ કે દૌરાન મિલેગા. ઇસસે હમારે એન્ટાયર એવિએશન સેક્ટર મેં કરીબ 70 લાખ સે અધિક જો જોબ્સ હૈ જિનકે ઉપર ઇમ્પેક્ટ પડના આરંભ હોને લગા થા બીકોઝ ઓફ ધી સ્ટ્રેસ ઇન ધી સેક્ટર, વો ઇસસે સિગ્નિફિકન્ટલી મિટિગેટ હોગા.
0: કેબિનેટે દિલ્હી NCR ક્ષેત્રમાં જૂના ટ્રક અને બસોને બદલવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર આયોજન બોર્ડને સહાય પૂરી પાડવા માટેની યોજનાને પણ મંજૂરી આપી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રામેશ્વરમથી ઓડિશામાં પારાદીપ સુધીના કોસ્ટલ હાઇવેના નિર્માણને પણ મંજૂરી આપી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 830 કરોડ રૂપિયાથી વધુ થશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં NH 31 અને NH 231ના ખાગરીયા પુણ્ય વિભાગોના 4 લેન અપગ્રેડને મંજૂરી આપી છે. આ ખર્ચ 3,936 કરોડથી વધુ છે. ભારતે વાર્ષિક સૌર ઉર્જા ક્ષમતા વધારામાં 2025 સુધીમાં વિશ્વનું સૌથી બીજું મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બનવા માટે અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતે સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાના નોંધપાત્ર 155 GW વટાવી દીધું છે. આનાથી દેશના 50% બિન અશ્મીભૂત ઇંધણ ક્ષમતા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અને સમયપત્રક પહેલા તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાનને પૂર્ણ કરવામાં મદદ મળી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના જેવી મુખ્ય પહેલ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. 40 લાખથી વધુ ઘરોમાં સ્થાપિત સૌર પેનલ્સથી વીજળી મેળવી રહ્યા છે. ભારતીય કંપનીઓએ શ્રીલંકાના માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો મેળવ્યા છે, જે બંને દેશો વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી દર્શાવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની શ્રીલંકા સ્થિત પેટા કંપની લંકા IOCને 2026-27માં સાપુસગાડા પાવર સ્ટેશન માટે 3,16,000 લીટર લુબ્રિકેટિંગ તેલ પુરવઠો આપવા આશરે 390 મિલિયન શ્રીલંકન રૂપિયા મૂલ્યનો કરાર અપાયો છે. ભારતના RS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને શ્રીલંકાના મુલિકુલમ વિન્ડ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટનો એક ભાગ બનાવવાના કરારને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 500 મિલિયન રૂપિયા થવાનો અંદાજ છે. તેમાં પાવર ટ્રાન્સમિશન માટે સબસ્ટેશન અને 220 kV કેબલ પર કામ સામેલ થશે. આ બે કરારો દર્શાવે છે કે ભારતીય કંપનીઓ શ્રીલંકાના પાવર, ઉર્જા અને ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ઝડપથી તેમની ભાગીદારી વધારી રહી છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ શરૂ કરી. તે ચૂંટણી પ્રક્રિયા અને ઝુંબેશમાં મીડિયા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીનતાઓથી ચર્ચા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે કમિશન બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોને તાલીમ આપીને 10 કરોડથી વધુ મતદારો વધુ સારી રીતે પહોંચ સુનિશ્ચિત કરી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે આજે રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને શપથ લેવડાવ્યા. અગાઉ સિદ્ધારમૈયાના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સંભાળનારા ડોક્ટર જી પરમેશ્વરે

0: નાયબ મુખ્ય તરીકે શપથ લીધા હતા, જ્યારે 12 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ તેલંગાણા, કેરળ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ તેમને તેમના કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. દિલ્હીના માલવિયા નગરમાં આજે સવારે એક હોટેલમાં આગ લાગવાથી 21 લોકોના મોત થયા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનંત મિત્તલે જણાવ્યું હતું કે 8 ફાયર એન્જિનની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: दिल्ली के मालवीय नगर में आज सुबह करीब 9 बजे एक होटल में भीषण आग लग गई. इसके बाद दिल्ली दमकल विभाग, दिल्ली पुलिस, जिला आपदा प्रबंधन प्राधिकरण, कैट एम्बुलेंस सेवा और अन्य आपातकालीन एजेंसियों की टीमें तुरंत मौके पर पहुंची और राहत एवं बचाव कार्य शुरू किया. दिल्ली पुलिस के अनुसार अब तक 40 से अधिक लोगों को सुरक्षित बाहर निकालकर इलाज के लिए नजदीकी अस्पतालों में भेजा गया है. 8 दमकल की गाड़ियों की मदद से आग पर काबू पा लिया गया है. हालांकि बचाव और तलाश अभियान अभी भी जारी है और सभी संबंधित एजेंसियां मौके पर तैनात हैं. आग लगने के कारणों का अभी तक पता नहीं चल पाया है. इस संबंध में दिल्ली पुलिस ने FIR दर्ज कर ली है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. શ્રી મોદીએ મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને ગૃહમંત્રી અમિત શાહે ઘટના પર શોક વ્યક્ત કર્યો. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોરે કહ્યું કે પ્રસ્તાવિત ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર પર 99% કામ પૂર્ણ થઈ ગયું છે. આજે મુંબઈમાં એક પરિષદને સંબોધતા શ્રી ગોરે કહ્યું કે બંને દેશ બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા કામ કરી રહ્યા છે અને તેમણે આગામી થોડા અઠવાડિયામાં આ કરારને અંતિમ સ્વરૂપ અપાશે તેવી આશા વ્યક્ત કરી. મુખ્ય વાટાઘાટ બ્રેન્ડન લિંચના નેતૃત્વ હેઠળનું અમેરિકાનું એક વેપાર પ્રતિનિધિમંડળ હાલ નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે, જ્યારે વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન ભારતીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી ગોરા આવતીકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલને પણ મળશે. તેમણે ભારત અમેરિકા સંબંધોને આધુનિક સમયની સૌથી મહત્વની ભાગીદારી પૈકીની એક ગણાવી. સમગ્ર ગુજરાતમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે વિવિધ શહેરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 362 જેટલા નાગરિકોને પકડ્યા. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું અન્ય 780 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઓપરેશન શરૂ થતાં શહેરોના બસ અને રેલવે મથક તથા રાજમાર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન ભાગવાનો પ્રયાસ કરનારા 18 લોકોને પણ પકડવામાં આવ્યા છે.
2: 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.
0: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી એરોઇના રોડ્રિગ્સ ગોમેઝ ભારતના 5 દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. પ્રવાસ દરમિયાન સુશ્રી રોડ્રિગ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. તેમણે આજે ચીનના વેંગ હોંગયાંગને હરાવ્યા. દરમિયાન રોહન કપૂર અને ઋત્વિકા શિવાની ગડેની ભારતીય જોડીએ પણ મિશ્ર ડબલ્સ ઇવેન્ટમાં ચાઇનીઝ તાઇપેઈના હુ લિંગ ફેંગ અને યાંગ પો હુઆનને હરાવી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે તેલ માર્કેટિંગ કંપનીઓને 10,000 કરોડ રૂપિયાની એક વખતની બજેટ સહાયને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના 25માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. દિલ્હીની એક હોટલમાં આગ લાગતા

0: લોકોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના માનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશના 362 નાગરિકો પકડાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. અને ભારતીય ખેલાડી આયુષ શેટ્ટી ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સ સ્પર્ધાની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક
1: આઈએ સુને કાર્યક્રમ

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: के सीने पर पांव रखना चाहा, सब बच्चे सीना तान कर सामने खड़े हो गए और सीमा सुरक्षा की दीवार खड़ी हो गई.
3: विविध भारती पर हर रविवार की शाम 7 बजे होती है सैनिकों की शौर्य गाथा, कहानियां अदम्य साहस की, कहानियां देश के लिए कुर्बान हो जाने के जज्बे की. गाथा देश के जाबाज फौजियों के शौर्य की, सैनिकों की शौर्य गाथा.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: हररोज शाम सुनिए सदाबहार हिंदी फिल्मी गीतों का कार्यक्रम छाया गीत, जिसके प्रायोजक है विकू वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.